પહેલી વાર જે ના અખિયાને તખ્યા, એ જોયા તખ્યા કે હાય માર સુજ્યા. મુજે યે ગઝલ બેહદ પસંદ હૈ, મેરે દિલ કે બેહદ કરીબ હૈ. આપ યું કહીએ કે કુછ ચીઝે જો હોતી હૈ ના વો યાદગાર હોતી હૈ, આપકી ફેવરેટ હોતી હૈ, આપકી પસંદીદા હોતી હૈ. લેકિન લેકિન લેકિન પતા હૈ જો ચીઝ પસંદીદા હોતી હૈ, જો આપકો સબસે ઝ્યાદા પસંદ હોતી હૈ, ઉસકે પીછે એક વજહ હોતી હૈ. વો વજહ ક્યા હૈ વો તો મુજે આપ બતાએંગે, ક્યોંકિ મેં જાનતી હું કે યે ગઝલ હમારે સુનને વાલે પ્યારે પ્યારે બહોત હી પ્યારે હમારે દિલ કે બેહદ કરીબ સામીન કો ભી બેહદ પસંદ હૈ. તો મેં ચાહતી હું કે આપ મુજે બતાએં કે ક્યા એસી બાત હૈ કે આપકો યે ગઝલ પસંદ હૈ, ક્યોંકિ હર ફેવરેટ હર પસંદીદા ચીઝ કે પીછે એક કહાની હોતી હૈ, એક એસી કહાની